ઢીપીએ છીએ આપણે કસાઈતા પૂરા તીના. સાથી વર્તમાન સમય જે છે દિનર ગોટે બાજી દસ મિનિટ ઓલરેડી હિસારી છે, ખરા ઓલરેડી બઢી સારી છે. તેણુ સો આરંભ કરવા પૂર્વ ગોટે સજેશન, નિહાતિ ભાવે ગોટે છાઇ જગા દેખી આપણ નિહાતિ ભાવે નિજકુ સુરક્ષિત રખંતુ, આઉ ખાઈવા પીવા મધ્ય ઠીક રે રખંતુ, કાઈકે ના ગ્રીષ્મ પ્રવાહ જોગુ આપણકર પેટ મધ્ય ગરમ હોવાર સંભાવના રહી છે, એવં તા સહિત નિજકુ હાઇડ્રેટ રખવા પાઇ નિહાતિ ભાવે ચેષ્ટા કરંતુ, એવં સબુઠુ ઇમ્પોર્ટન્ટ જદી આપણ કોણસી જગાકુ જાઉછંતી બા કોણસી સ્થાનકુ જાઉછંતી, એ ખરારે નિહાતિ ભાવે ગોટી કળા ચશ્મા વ્યવહાર કરંતુ, એવં સુરક્ષિત ભાવે નિજ ગંતવ્ય સ્થળે પહોંચંતુ, એવં તા સહિત શુણુથાંતુ 100.4 આકાશવાણી એફએમ રેનબો કટક 1, કહુથાંતુ દિલ સે દિલ તક. ફ્રેન્ડ્સ વર્તમાન જેહેતુ ગોટે બાજી દશ મિનિટ હિસારી, આપણ મને મને ભાવુવે કે ગોટે દશ હિસારી, એવં ટપિક આપણું એપર્યંત જણા નહીં. તે ટપિક કહવા પૂર્વ મુ આપણું કિછીટા જિનિષ મુ આપણું કહવા ચાહુંછે, કાંઈક ના જીવનર ઈ જો ભાગદોડ ભીતરે સકાળર ચા કપ ઠારુ આરંભ કરી રાત્રિર શેષ પર્યંત આમ સાંગરે ગોટે જિનિષ સબુબેળે રહીથાય. આપણ ગેસ કરંતુ કોણ હેતિવ સે જનસટી? યસ, આપણ ઠીક ગેસ કરીછંતી, રેડિયો, જે કી આપણકુ કેબે એકુટિયા અનુભવ કરવા પઈ દેને, જે આપણક મન પસંદર ગીત સબળે સુનાય, સહરર હાલચાલ આપણકુ બતે દે, આ તા બિના કોણસી તા સહિત બી કોણસી બિના કોણસી અભિયોગ રે આપણકુ સબુ કથા કહી દે, આપણક સાથી હોય રહે. યસ, આજે અમે સી રેડિયો વિષયરે કથા હવા, આપણકર મત રેડિયો બાબતરે કોણ તા વિષયરે મધ્ય જાણવા પઈ જાઈવા. તેબે આજી ચર્ચારે કાર્યક્રમરે આપણ મતે આપણક એક્સપિરિયન્સ શેર કરીબે કે ગોટીએ દિન રેડિયો સહિત આપણકર કેમિતિ કટે, આપણક એક્સપિરિયન્સ શેર કરીવા પઈ મતે એસએમએસ કરી પરીબે, એવં વોટ્સએપ માધ્યમરે મધ્ય આપણ આપણક એક્સપિરિયન્સ શેર કરી પરીબે. તેબે શેર કરીવા પઈ આપણક એક્સપિરિયન્સ લખવા પણ પડ, તા સહિત આપણક ગોટે સ્પેસ દે આપણક ના આઉ ઠિકણા સ્પષ્ટ ભાવે લખી પઠાઇ દેવા પડ, વોટ્સએપ નંબર 8895254200 નંબરરે. આ જો આપણ એસએમએસ કરવા ચાહું તાહલે એસએમએસ બક્સ કુ જાણતુ, એફએમઆરસે ટાઇપ કરી આપણક મતામત લખવા સહિત આ ગોટે સ્પેસ દે આપણક ના આઉ ઠિકણા લખી સ્પષ્ટ ભાવે પઠાઇ દેવા પડ, 0949596-3210 નંબરરે આપણક મતામત્ર અપેક્ષાએ રહેલી. સે પર્યંત શુણી દઉં છું આપણું એ સુંદર ગીતટી, શુણુથાંતુ 100.4 આકાશવાણી એફએમ રેનબો કટક 1, કહુથાંતુ દિલ સે દિલ તક.

સો ફ્રેન્ડ્સ, અમે સરી જઈ છીએ ડાયલ ઇન લાઇફ ચિટચાટ રસોરે. સો આપણે મને કહ્યું તો કથા બહુત હી સુંદર લાગિલા એવું આજે બહુત હી સુંદર સુંદર તથ્ય અમે કથા હેલે શિક્ષા ક્ષેત્રે ટેકનોલોજીર હેલ્પ વિષયરે. સો સો સારવા પૂર્વ આપણા પાસે પહોંચી દઉં છું ગોટે ખાસ બ્યુટિફુલ ટ્રાક સ્થિત 100.4 આકાશવાણી FM રેઇનબો કટક આવું કહું થતું દિલ સે દિલ તક સ્ટે ટ્યુન્ડ.